કરી હતી. તેમણે કહ્યું કે સરકારે શ્રી વાંગચુકને રચનાત્મક વાતચીત અને સકારાત્મક હસ્તક્ષેપની ખાતરી આપી, જેના પગલે તેમણે તેમની ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શશાંક મણીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ભૂખ હડતાલ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું, સરકાર નીટ યુજી પરીક્ષા વિવાદ સહિત પેપર લીકને ગંભીરતાથી લઈ રહી છે. આ સંદર્ભમાં એક વ્યાપક કાયદો બનાવવા તરફ પણ કામ કરી રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ રાહુલ સિંહાએ સંસદ સંકુલથી ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ કેસમાં દોષિત કોઈને પણ છોડવામાં આવશે નહીં. સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું કે જે કોઈ યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તેને કડક સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુવાનોના હિતનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ પહેલ પેપર લીક માટે જવાબદાર લોકો માટે કડક સજા સુનિશ્ચિત કરશે અને આવા ગુનાઓ સામે મજબૂત પગલાં તરીકે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ફાસ્ટટ્રેક કોર્ટ આ સમસ્યાથી પ્રભાવિત યુવાન વિદ્યાર્થીઓ માટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે કથિત બેંક છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટે જણાવ્યું કે આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના આશરે 450 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દરોડા કંપનીના પ્રમોટર્સ, તેમની સાથે સંકળાયેલી કંપની અને અન્ય સુવિધા આપનારાઓ સાથે જોડાયેલા સ્થળ પર પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે અને તેલંગાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી વેગવાન બનાવાઈ છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત બચાવ કામગીરીમાં જોતરાયું છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સંવેદનશીલ જિલ્લામાં NDRF, SDRF અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 17 NDRF ટીમ, 32 SDRF પ્લાટૂન અને 6 આર્મીની ટીમ કાર્યરત છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની ટીમ મોકલવાની તૈયારી રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુજરાતના નાગરિકોને સોશિયલ મીડિયા સંદેશ મારફતે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સરકાર મજબૂત રીતે ઉભી છે. શ્રી નવીને ગઈકાલે રાત્રે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસેથી રાજ્યની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી પણ આપી હતી કે અસરગ્રસ્ત નાગરિકો સુધી શક્ય તેટલી દરેક સહાય પહોંચશે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો ગઈકાલે પ્રારંભ થયો છે. આ 10 દિવસીય સ્પર્ધામાં 74 દેશની ટીમ ભાગ લેશે. ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતે પહેલો ચંદ્રક પોતાના નામે કર્યો છે. બોક્સર લવલીનાને બાય મળતા મહિલા 75 કિલોગ્રામ વર્ગના સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. લવલીના 31 જુલાઈના રોજ સેમીફાઇનલમાં તાફાકી સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતની લોન બાઉલ્સ ટુકડીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અભિયાનની મજબૂત શરૂઆત કરી પ્રથમ દિવસે 2 મેચમાં 2 જીત નોંધાવી. આજે જિમ્નાસ્ટ તપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, તપન મોહંતી અને યોગેશ્વર સિંહ પુરૂષોની ટીમ અને વ્યક્તિગત રાઉન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત કરશે. પેરા સ્વિમર RVVBK પુરૂષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ, એસ
13 સ્પર્ધામાં ભાગ લેશે. શ્રીહરિ નટરાજ 50 મીટર બેકસ્ટ્રોક હિટ્સમાં તેના સાથી તરવૈયાઓનો સામનો કરશે. ત્યારબાદ દિવસના અંતે સેમીફાઇનલ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય રમતવીરો જુસ્સા, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે રમશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના રમતવીરોની કુશળતા અને સમર્પણ અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની હબીબા રિઝકને હરાવી હતી. અનાહત હવે સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમય સામે ટકરાશે. જમ્મુ અને કાશ્મીર સરકાર ઇકોટુરિઝમ નીતિ બનાવી રહી છે. 6 મહિનામાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તથા સૂચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. જમ્મુમાં અમારા સંવાદદાતા જણાવે છે કે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ ઇકોટુરિઝમ નીતિ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. આ નીતિનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારનો ટકાઉ ઉપયોગ કરી પ્રવાસન પ્રવૃત્તિઓનું નિયમન કરવા, સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાય માટે આજીવિકાની તક ઊભી કરવા માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાજ સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ પર. ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર પ્રણામ.
1: ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ પ્રેઝન્ટ ટુ યુ અ ફેર એન્ડ અ લવલી લેડી ટુ એન્ટરટેઈન.

મિત્રો, આપણે જ્યારે હવાઈ પ્રવાસ કરીએ ને ત્યારે એક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે, પહેલે અપની કુર્સી બાંધ લો, પહેલાં પોતાનું સીટ બેલ્ટ બાંધી લો, પોતાનું જેકેટ જોઈ લો અને ત્યાં

ત્યારબાદ બીજાને મદદ કરો, સૌથી પહેલા પોતાની મદદ કરો. મિત્રો, બસ આ જ વાક્યને આપણે જીવનમાં ભૂલી જતા હોય છે અને આનાથી સાવ વિપરીત ઊંધો વર્તતા હોય છે. આપણે હંમેશા પોતાના કુટુંબ, પોતાના સ્વજનો, પોતાના મિત્રો, પોતાનો સમાજ, પોતાના દેશ બધા માટે દોડતા ભાગતા રહીએ છીએ, પરંતુ પોતાની જાત પ્રત્યે બેદરકાર થઈ જઈએ છીએ. પોતાનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક આ ચારેની કાળજી લેતા આપણે બેદરકાર થઈ જતા હોઈએ છીએ. જીવનમાં વ્યસ્ત હોઈએ છીએ, ત્રસ્ત હોઈએ છીએ, અને એટલે જ કદાચ પોતાનું ધ્યાન પછી રાખી લઈશું એવું વિચારીએ છીએ, અને કદાચ એ સમય ક્યારે જ આવતો નથી. અને કદાચ આપણી આ આદતને આંતરરાષ્ટ્રીય રીતે પારખી લેવામાં આવી અને આજના દિવસને ઇન્ટરનેશનલ સેલ્ફ કેર ડે તરીકે ઘોષિત કરવામાં આવ્યો. એટલે કે સૌથી પહેલાં પોતાની દેખભાળ કરો, સૌથી પહેલાં પોતાની સંભાળ કરો. જો તમે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ભાવનાત્મક બધી જ રીતે સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, તો તમારામાં 100% વધુ એનર્જી આવશે બીજાની મદદ કરવા માટે. બરાબર ને?

મિત્રો, પોતાની કાળજી રાખવી એટલે પોતાને સમય આપવો, પોતાની જાત ઉપર પ્રેમ કરવો, હેલ્ધી ફૂડ ખાવું, યોગ્ય પૂરતી ઊંઘ લેવી, કસરત કરવી, મેડિટેશન કરવું, પોતાના શોખને વિકસાવવું, આ બધા માટે સમય કાઢવો. અને જેનાથી તમે શારીરિક માનસિક રીતે તંદુરસ્ત થાઓ અને તમે પોતાની જાત પ્રત્યે વફાદાર થાઓ. મિત્રો, WHOનું કહેવું એવું છે કે સેલ્ફ કેર એટલે દવા વગર સ્વસ્થ રહેવું. કોઈ પણ જાતની દવા લીધા વગર જે સ્વસ્થ રહે ને એને કહેવાય સેલ્ફ કેર. અને એના માટે તમારે કસરત કરવી, મેડિટેશન કરવી, પૂરતી ઊંઘ લેવી, પોતાની કાળજી રાખવી, પોતાના ઇમોશન્સ એટલે કે પોતાની ભાવનાઓ, પોતાની લાગણીઓની પણ તમારે કદર કરતા શીખવું જોઈએ. 2023માં જ એક સર્વેક્ષણ થયું અને એ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે દરેક ત્રીજી વ્યક્તિ એ માનસિક તાણથી પીડિત છે. અને આ માનસિક તાણ તમારા કામનો બોજો, તમારા સંબંધોમાં આવેલા નકારાત્મક વલણો એના કારણે હોય છે. અને એના માટે જ આજનો આ દિવસ ખાસ નક્કી કરવામાં આવ્યો છે કે તમારે તમારી પોતાની કાળજી રાખવી, એટલે જ ઉજવાય છે ઇન્ટરનેશનલ સેલ્ફ કેર ડે.

મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. મિત્રો, વરસાદ બધાને જ પ્રિય હોય છે. વરસાદ આવે, છત્રી રેનકોટની મજા આવે, ભજીયાની મજા આવે, પાણીમાં છપછપિયાને કાગળની હોળીની મજા આવે, વરસાદી પિકનિકની અલગ જ મજા હોય. પ્રેમી યુગલો માટે તો આ ખૂબ જ સુંદર ઋતુ છે, પક્ષીઓ માટે સુંદર ઋતુ છે. પરંતુ

परिस्थिति में गीत गुर्जरी परिवार वती अमे एवी शुभेच्छाओ पाठवीए छे के दरेके दरेक व्यक्ति सुरक्षित रहे। मित्रों, आपना स्नेहीजनों, आपना कुटुंबीजनों, आप सौ सुखी छो, समाधानी छो, एमा ज अमारी पण तृप्ति छे। मित्रों, गुजरातना अनेक श्रोता मित्रों अमारी साथे फोन लाइन पर जोड़ाता होय छे। શું અમારા આ શ્રોતા મિત્રો બધા જ સુરક્ષિત છે? પ્લીઝ અમને ફોન કરીને જણાવો કે તમે સુરક્ષિત તો છો ને, તમે ક્યાંક અટવાયા તો નથી ને, આ પૂર પરિસ્થિતિમાં તમારા ઘરની સ્થિતિ કેવી છે, પ્લીઝ ફોન કરો। નંબર છે 02245154134, 02245154135। મિત્રો, અમને આપની ચિંતા છે, આપની કાળજી છે, એટલે પ્લીઝ ફોન કરો અને તમારી સુખાકારી અમને જણાવો।

मित्रों, वरसाद ने अटकाववो, वादळों ने अटकाववा ए आपणा हाथमां नथी। आपणे मात्र ईश्वरने प्रार्थना करी शकीए के जल्दीमां जल्दी आ पूर परिस्थितिमांथी गुजरातना लोको बहार आवे। सूरतथी एक बेननो फोन हतो अने ए बेन कही रह्या हता के गई काले सांजथी वरसाद थोड़ोक धीमो पड्यो छे, एटले पूरना पाणी थोड़ाक उतरवा मांड्या छे, परंतु ज्यां घणा बधा पाणी भराया छे त्यांनी परिस्थिति बहु विकट छे। लोकोना घरमां पाणी भराई गया छे, फ्रीज टीवी तो बंद थई गया छे, गादला भींजाई गया छे, अने अनाज पशुओ बधुं ज वही गयुं छे। दुकानोमां साड़ीनी दुकानोनी हालत एटली खराब के बधी साड़ीओ पाणीथी, कादवथी, कीचड़थी बधी ज वही गई, एवुं साड़ीना दुकाननी हालत। मित्रों, ज्यारे पण आवी पूर परिस्थिति आवे त्यारे माल सामाननुं खूब नुकसान थतुं होय छे, परंतु आपणे आपणो जीव पहेला बचाववो जोईए। कारण के सर सलामत तो पगढ़ी हजार, एवी कहेवत आपणामां छे। आपणे फरीथी ए कमाई लईशुं, ફરીથી ઊભા થશું, ફરીથી જોશથી ઊભા થશું, અને હા, મદદના હાથ પણ આવશે। પરંતુ અત્યારે સૌથી મહત્વનું છે તમારો જીવ બચાવો। તમે સુરક્ષિત ઠેકાણે, સુરક્ષિત જગ્યાએ પહોંચી જાઓ, જેથી આ પૂરના પાણી તમારું કંઈ ન બગાડી શકે। શાળાઓને, કોલેજને રજાઓ આપી દેવામાં આવી છે, અને સુરતના એ બેન કહી રહ્યા હતા કે અમે કેટલા દિવસથી, 3-4 દિવસથી માત્ર ઘરમાં પુરાઈને રહ્યા છે, બહાર જવાની હિંમત નથી। ઘરમાં જે અનાજ છે, જે કંઈ છે, એનાથી અમે ચલાવી રહ્યા છે, દૂધ નથી બાળકો માટે। મિત્રો, આવી પરિસ્થિતિ છે, એટલે આવી પરિસ્થિતિમાં સરકાર ખૂબ મદદ કરી રહી છે। 8-10 હેલિકોપ્ટર લોકોને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છે, આર્મી મદદ કરી રહી છે, NDRFની ટીમ, SDRFની ટીમ મદદ કરી રહી છે, લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે। કાલે એક યુવક પાણીમાં ફસાઈ ગયો।

હતો અને પછી એ છાપરે ચડીને બેસી ગયો પોતાનો જીવ બચાવવા અને ત્યાંથી એને રેસ્ક્યુ કરવામાં આવ્યો. મિત્રો, વડોદરા, નવસારી, વાપી, અમદાવાદ, આજુબાજુના બધા જ ગામડાઓ, ત્યાંના લોકો સુરક્ષિત રહે અને આ પૂરના પાણીમાં ખાસ કરીને જવાની કાંઈ જરૂર નથી. એટલે તમે ઘરની બહાર પ્લીઝ ના નીકળો. જો જરૂર હોય તો પણ જરૂર શું છે? એવી તે કેવી ઇમરજન્સી છે કે તમારે બહાર નીકળવું પડે? કારણ કે બહાર નીકળો અને પૂરના પાણીમાં ફસાઈ જાઓ તો ક્યાં ખાડા છે, ક્યાં ગટરો ખુલ્લી છે, ક્યાં વીજળીના તારો ખુલ્લા છે તમને ખબર નથી. કયો ક્ષણ મૃત્યુનો દરવાજો સામે ઉઘાડી દેશે ને ખબર નથી. એટલે પ્લીઝ સુરક્ષિત સ્થાને સુરક્ષિત રહો. અને હા, સુરતના બેને એક એવું પણ કહ્યું કે ટીવી સમાચારોમાં એક હેલ્પલાઇન નંબર આપવામાં આવી રહ્યો છે, જો તમને કોઈને પણ આ હેલ્પલાઇન નંબરની જરૂર હોય તો પ્લીઝ નોંધી લેશો. 6359701000 6359602000 6359701000 6359602000

એટલા બધા છે કે અમે રાહ જોઈ રહ્યા છે કે પૂરના પાણી ઓસરી જાય અને અમે અમારા ઘરે પહોંચી શકીએ. એટલે જ મિત્રો, ઘરની બહાર ના નીકળો, કારણ કે તમે બહાર હશો તો તમારા ઘરના સ્વજનો, જે ઘરની અંદર છે તમારો પરિવાર, એ એટલો ચિંતામાં હશે ને એટલો રડતો હશે કે તમે સુરક્ષિત છો કે નહીં. એટલે ક્યાં શું થઈ રહ્યું છે, ક્યાં કેટલા પાણી ભરાયા છે, લાવ જરાક આંટો મારી આવ. કોઈ આંટા મારવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, સુરક્ષિત રહો. અને હા, તમે જો કોઈ મુસીબતમાં અટવાયેલા છો તો હેલ્પલાઇન નંબર પર ફોન કરો અને ઈશ્વર ચરણે એ જ પ્રાર્થના કે તમને એ મુસીબતમાંથી જલ્દી ઉગારી લેવામાં આવે, તમને મદદનો હાથ બહુ જલ્દી મળે. બસ આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા. મિત્રો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર.